0: कार्यक्रम खेतीवाड़ी हमर वावारा अमर हित्ता किसान भाई बोने ने आपनी बोन मनीषा ने आपनी बोन अंजलि नु
1: राम राम।
0: होवे भाई बोनो आप सब हमली रिया हो आपरू सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहे हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
2: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ખેતીવાડીને લઈને એકના વિષયને હાથે। ભાઈન બોનો આજે કાર્યક્રમમાં અમારી અબ તકી વાતચીતનો વિષય હૈ કે જલવાયુ પરિવર્તનનો આજે ટેમ ચાલી રહ્યો હૈ એને સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસને અનુકૂળ ખેતીની આડી આપણને હળતે વધવું હોકા।
0: હવે
2: આપણે દેખી રહ્યો હો મનીષા બોન કે આ જે બદલતું મોસમ હૈ એ આપણા વલ્લે નવી ચુનૌતી હૈ। જલવાયુ પરિવર્તનનું જે અસર હૈ એ આપણે ખેતી માટે વધારે દેખવા મેં આપણાને મળી રહ્યું હૈ। આપણે દેખો હા કે આપણી જે ખેતી હૈ એ મોસમ ને ઉપર જ નિર્ભર રહે હૈ, પણ અવડીના ટાઈમ મેં આપણે દેખી રહ્યો હું અચાનક તેજ ગરમી કારેક વરસાદ પડી જાન કારે વરસાદ નહીં પડે ને લંબા ટાઈમ સુધી ઘણ એવો ક્ષેત્ર રહે હે એ હુકુ પડી જા।
0: હવે
2: આ જે બદલાવ હૈ એ કેવલ મોસમ ની અનિયમિતતા નથી, બલકે આપણે દેખી રહ્યો હું કે જલવાયુ પરિવર્તન નું સંકેત હૈ।
0: હવે
2: આપણે કહી શકો કે જે ખેતી હૈ ઈ સંકેત હૈ જે આપણે ખેતી ને આપણી જે આજીવિકા હૈ બેને પ્રભાવિત કરે હૈ।
0: હવે
2: આજે આપણે કાર્યક્રમ મે ઈ જાણુંગા કે હરતે આપણે સ્થાનીય જ્ઞાન સામુદાયિક પ્રયાસ ને અનુકૂળ ખેતી કરીને અણા જલવાયુ પરિવર્તન થકી બચી શકો।
0: હવે અંજલિ બોન તો અણા વિશે માટે આપણે ભાઈ બોનો કતે ઘણા આકાને વાતે રેંગા અબર હમણા આગીત ને મોરે કર આપણી વાતે।
2: હવે તો ભાઈ બોનો આપ હમરતે રેસુ આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો

0: बहन बोनों गीत बाद आप सभी फेरे स्वागत कर रहे हूँ हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम की बहन बोनों गीत थकी पहले हमें विषय बताड़ियो कि आज हमें बात करवा वाला हूँ कि आज जो जलवायु परिवर्तन है अना दौर में स्थानीय ज्ञान सामुदायिक प्रयास ने अनुकूल खेती आड़िया पन हेते वद अंजलि बोना पन देखा हूँ कि प्रकृति ना जी संकेत ही ने आ विज्ञान जो सफर है अना आपड़े पूर्वज हता वी अना ने संकेत ने समझता हता। पेड़ो ने पत्तीए पक्षियों नो व्यवहार ने हवा ने बादल ने बदलती दिशा आ सब आपड़े पूर्वज ने मार्गदर्शन हता पण आपण देखा हूँ कि आ सब संकेत अवे ना टाइम में अस्थिर थई जाय है। मौसम नो चक्र है वो बदलाई गयु है। तापमान आपण देखा हूँ कि बढ़ी रही है। वर्षा अनियमित थई गई है। आ स्थिति आपने आ ही काढ़े है कि अवे ना टाइम में केवल पारंपरिक ज्ञान ही आपड़े बल्दे पर्याप्त नहीं है बल्कि आपड़े वर्तमान की परिस्थिति हिसाब खती नवी समझ ने वैज्ञानिक दृष्टिकोण ने हाथ अगाड़ी वड़व है। आ संतुलन आज खेती ने मजबूत बनावेगा ने आपने भी आगे वधावेगा।
1: हवे मनीषा बोन आपे सही कीधु आए सब बात करो तो आपने मौसम ने अनुसार खेती की योजना बनावी होगा। आपने टेम माते निर्णय टेम माते फसल नु चयन ने बारिश आधारित जो खेती है एने अपनावी होगा क्योंकि मौसम बदलाई गयु है एने अनुसार आपने खेती ने भी आपने बदलव होगा। अगर वर्षा देर उदी थाय है तो बुवाई प्रभावित थी जा अगर वधारे पानी पड़ी जा तो अपनी फसल खराब थी जा एवं एक किसान भाई बहन जो है इन्होंने मौसम ना बदलता पैटर्न ने समझवो होगा ने इन्हें अनुसार योजना करनी होगा। अगर गर्मी नो टाइम वधी गयो है तो जल्दी बुवाई वधारे तापमान सहन करवा वाली जे फसले हैं ये आपने करवी होगा। अगर वर्षा कम थी रही है तो कम पानी में उगवा वाली जे किस्में हैं इन्होंने आपने चयन करवो होगा। भाई बहनों आ बदलाव केवल विकल्प नहीं बल्कि आवा वाला टाइम की जरूरत है क्योंकि अगर आपने मौसम ने अनुसार खेती करेंगे इन अनुसार योजना बनावेगा तो आपने लाभ मिलेगा नहीं तो आपने जो खेती है ये आपने कही सको कि घाटा नो सौदो थी सका।
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈન બોન ને કેવું ચાંગા કે વણને પરંપરાગત બીજનો ઉપયોગ કરવો હે વણને સુરક્ષિત ભવિષ્યની નીવ સ્થાનીય બીજો મે છુપી સહનશીલતા ને આત્મનિર્ભરતા ને પરંપરાગત બીજોનો ચયન અણી પ્રક્રિયાનો સખુદ મહત્વપૂર્ણ હિસ્સો હે સ્થાનીય ને પારંપરિક જે બીજ હી વી કેવલ ફસલ માટે જ નથી બલ્કિ પેઢીઓ ને અનુભવ ને જ્ઞાનનો સંગ્રહ ભી હે આ બીજ હી વી આપણે ક્ષેત્રની મિટ્ટી જલવાયુ ને પરિસ્થિતિઓ ને અનુસાર અસલ રહે હે એન કરતી આપણે કહી શકો કે એનમાં હુકુ સહન કરવાનું ને પાણીની કમી હોવાન બાદ બી વધવાનું ને કીટક હતી લડવાની ક્ષમતા રહે એ વધારે રહે અંજલિ બોન આદિવાસી સમુદાયમાં દેશી બીજનો જો સંરક્ષણ હે ને ઉપયોગ હે વણને ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલ્કિ વણને આત્મનિર્ભર ને સંસ્કૃતિની પહેચાનને ભી મજબૂત કરે હે આજે આપણે ભાઈ બોનને જરૂરત હે કે વે અણ બીજને અપનાવીને બીજક હતી ભી સાંજા કરી એ નવી પેઢીઓ તક ભી પહોંચાવે।
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતે કરી રહ્યો કે જલવાયુ પરિવર્તનના આણા ટેમ મેં આપણે સ્થાનીય જ્ઞાન ને સામુદાયિક પ્રયાસ અનુકૂળ ખેતીની દિશામાં હળતે અગાડી વધ ને આનો હું ફાયદો થઈ શકે તો આના વિશે માટે ઘણા કની વાતે અગાડી બી આપણે ભાઈન બોન થી કે આપણે આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું છે કે આપણે ભાઈન બોનોને આપણે હમરાવી દઈએ ગીત મોરે કર આપણી વાતે
0: હવે અંજલિ બોન તો ભાઈન બોનો હમળો આ ગીત

0: ફરી આપણે પાસા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતને જાણ્યું કે હરતે આપણને પરંપરાગત જ્ઞાન ને નઈ સમજ ને વૈશ્વિક સંતુલન બનાવી ને રાખવું હોગા એને સાથે આપણે જાણ્યું કે આપણને મોસમ ને અનુસાર ખેતીની યોજના કરવી હોગા એને સાથે મનીષા બુન આપણે ઈ ભી આપણા ભાઈ બુન ને બતાડ્યું કે પરંપરાગત બીજ આપણે બદલે હેતે જરૂરી હે આ સવે વાત કરો જીવિત મિટ્ટી ને મજબૂત ફસલ ની તો ભાઈ બુનો મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ખેતી જે રહે ઈ અસલ થાકા અગર મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો ફસલ ભી મજબૂત નહીં થઈ શકેગા આપણે કેવું ચંગા ભાઈ બુનો ને મનીષા બુન કે જલવાયુ પરિવર્તન જે થઈ રહ્યું હે એનમાં અગર આપણી મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો આપણને ઘણા કાના નુકસાન હે જૈવિક તત્વ તકી ભરપૂર મિટ્ટી જે રહેગા ઈ વધારે ટાઈમ સુધી આપણી જે ચીજે હે એને રોકીને રાખી શકેગા પોતાને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરેગા ને આને બદલે આપણને ગોબરની ખાદ કમ્પોસ્ટ હરી ખાદ ફસલ અવશેષ નો ઉપયોગ કરવો હોગા જે આની મિટ્ટી બદલે ઘણા જરૂરી હે એને સાથે આપણે જે રાસાયણિક ખાદ હે એનો વધારે ઉપયોગ નથી કરવો કેમ કે આ આપણી મિટ્ટી ને કમજોર કરી દે હે ને મિટ્ટી મેં જે જલ ધારણ કરવાની ક્ષમતા રહે હે ને જે એની ઉર્વરતા રહે હે એને કમ કરી દે હે એટલે આપણે ભાઈ બોનો કેવું ચંગા કે અગર આપણને મિટ્ટી ને જીવિત રાખવું હે એને પોષણ બનાવીને રાખવું હોગા જે જલવાયુ પરિવર્તન ને ખિલાફ લડવા મેં ખુદને મજબૂત બનાવી શકેગા
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનને જળ સંરક્ષણ કરવું હે ને હર પાણીની બૂંદની મહત્વને સમજવું હે આપણે દેખો હો કે જળ સંરક્ષણ આજે ખેતીની સખત મોટી જરૂરત બની ચૂક્યું હે ખાસ કરીને આપણે દેખો હો કે ઝરણા ક્ષેત્રમાં પાણીની કમી હે વા હર બૂંદનું મહત્વ હે વો વધારે વધી જાય હે આપણે પરંપરાગત તરીકા ખતી મેળબંધી કરવી હે ખેતો માટે તાલાબ બનાવવા હે ચેક ડેમ બનાવવા હે ને મલ્ચિંગ ને અપનાવવું હે આ કેવલ પાણી નથી રોકતી બલકે આ મિટ્ટીની નમીને ભી બનાવીને રાખે હે બહેન બોનો અગર આપણે ખેતની નમી બની ખતી રહેગા તો વણા ખતી આપણે ફસલ હે વે હુકાયગા ની ને સમય માટે જીવિત ભી રહી શકેગા ને એને સાથે આપણે કેવું ચાંગા કે ઉત્પાદન માટે ભી અસર નહીં પડેગા અંજલિ બોન એની સાથે અંજલિ બોન આપણે દેખો હા કે આદિવાસી સમુદાય હિ વી પેલ ખતી આ કઈ પરંપરાગત જળ સંરક્ષણ ઉપાય હિ વી કરતા આવી રહી હે જેને આપણે ફેર ખતી અપનાવવાની ને મજબૂત કરવાની આવશ્યકતા હે ભાઈ બનો આ ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલકે આ પૂરા ક્ષેત્રને જળ સ્તરને ભી વધાવે હે ને હદારે હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું આય સગર વાત કરો હું ફસલની વિવિધતાની તો ભાઈ બોનો આપને કેવું ચંગા કે આ જે ચીજે હે અગડીના ટાઈમમાં ઘણી જરૂરી હે
1: હવે
0: જોખમ મે સુરક્ષા જે હે એ ફસલ વિવિધતા જલવાયુ સંકટને ટાઈમમાં આપણા સુરક્ષા કવચની વાણી કામ કરેગા અગર કિસાન ભાઈ બોન કેવલ એક જ ફસલ માટે નિર્ભર રહેગા તો આપણે દેખુંગા કે એ ખરાબ થવા બાદ એને ઘણું નુકસાન ઉઠાવવું પડેગા પણ ખેતમાં અલગ અલગ પ્રકારની ફસલે જેમ કે અનાજ દાલે તિલહન ને સબ્જી એક હાથે લગાડંગા તો જોખમ કમ હોગા
1: હવે
0: કહી શકો કે આંતકી એણને કહી શકો કે આંતકી ન કેવલ એણની આર્થિક સુરક્ષા થાગા બલ્કિ આપણે જે પરિવાર હે એણનું પોષણ સ્તર ભી મજબૂત થાગા વિવિધતા આપણે પ્રકૃતિનો નિયમ હે જઈ વખત આપણે આને ખેતીને અપનાવંગા તો આપણે વધારે સ્થિર ને ટીકાઉ પ્રણાલીનું નિર્માણ કરી પંગા પોષણવાળી અને દિશામાં એક નાની સી પહેલ થઈ શકે જે આપણે ઘરમાં સબ્જીએ ફળ હરે પત્તેદાર સબ્જીએ ઉગાવીને પરિવારને તાજા ને પોષક આહાર ભી ઉપલબ્ધ કરાવેગા ને એને સાથે આપણા ઘરની જે સૂર હે મહિલા હે એને સ્વાસ્થ્ય બદલે ભી જરૂરી રહે
1: હવે
0: બદલતા ટાઈમ મે બજાર મે આપણે દેખો હ કે ખાદ્ય પદાર્થની જે ઉપલબ્ધતા હે ને કિંમત હે એ બે વધારે થઈ ગઈ હે એવો મે પોષણ વાળી એક મજબૂત સુરક્ષા કવચ ને રૂપ મે કામ કરેગા
1: એને સાથે અંજલિ બોન આપણે ભાઈ બોનને આ સમજવું હોગા કે જલવાયુ પરિવર્તન જેવી બડી ચુનૌતીનું સમાધાન આપણ એકલા નથી કરી શકતા હે એને બદલે આપણે સામૂહિક પ્રયાસની ભી આવશ્યકતા હે ગ્રામ સ્વરાજ સમૂહ કિસાન સમૂહ મહિલા સમૂહ અને યુવા મળીને આ સમસ્યાનો જો વિષય હે એને કાફી હદ તક કમ કરી શકે હે અનુભવ સાંજા કરી શકીએ સામુદાયિક નિર્ણય લઈ શકીએ હે ને આણખતિસ બદલાવ આવેગા ને આપણે ખેતી હે વે ભી પ્રભાવી બનેગા ને ટીકાઉ બનેગા એને સાથે આપણે દેખો હ કે સામુદાયની ભાગીદારી જે હે આપણે ખેતીની એક એવી પ્રણાલી વિકસિત કરે હે જેણ ખતે આપણે વર્તમાનની જરૂરતે ભી પૂરી થાયંગા ને આવા વાળી પેઢી હે વણન બલદે ભી આ સંસાધન સુરક્ષિત રહી પાયંગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે કહી શકો કે બદલતા ટાઈમ મે આપણને આ સમજવું હોગા કે આપણને આના ટાઈમ ને અનુસાર જ ખેતીની तैयार करवो होगा, क्योंकि आज विकल्प है जे आवावारी पीढ़ी बल्ले ने अवड़े ना टाइम में आपड़े बल्ले घणो जरूरी है। वाइन बनो इने साथे आपड़ा ने पशुपालन भी करवो होगा। पशुपालन नु समन्वय जलवायु अनुकूल बल्ले एक सशक्त मॉडल थी सके। केवू चंगा के पशु थकी मलवा वारू गोबर मूत्र आपड़े खेत में जैविक खाद बनावे है। आपड़े केवू चंगा के खेत तकी मलवा वारू जे चारो है ये आपड़े पशु बल्ले उपयोगी रहे है। ता आ एवू चक्र है जिन तकी संसाधन सही जगह उपयोग थई जाएगा ने बारतनी जे निर्भरता है ई भी कम थागा। तो भाईन बनो अमे आपने इस केवू चंगा के अगर आपड़े प्रकृति ने हाथे संतुलन बनावी नी राखो ने आपड़े स्थानीय ज्ञान ने अपनावो ने मली जुली ने आ कार्य करो ता जलवायु परिवर्तन नी जे चुनौती है इने आपड़े अवसर में बदली पांगा ने एक आत्मनिर्भर समृद्ध ने सुरक्षित भविष्य नु निर्माण करी पांगा।
1: હવે અંજલીબોન તો આપણે ભાઈ બોન ખાતે આના વિશે માટે ઘણા આકાની વાત થઈ ગઈ હે ને આપણે દેખીએ ટેમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ ખાતે સૂટ પડવાનું સૂટ તે પડે પણ જાતે ખાતે પહેલે એક બીજું ગીત સાંભળી લો
0: હવે।

0: વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈન બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારું દી.
0: રામ રામ રામ રામ.

પ્રતિબૂન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ, સોરાના ન કાપજુ, નાના રાખો વાળ, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જી દાળ, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ દિલે આવે જોર, સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાસે મહિને બાલ ને આ ખવાનું આલ. અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM.

0: घुमर हमर वारी अमरी हित्ती बोन ने आपनी बोन अंजलि ने आपनी बोन जागृति नु राम राम बोने आप हमरी रहो आपनो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 एफएम माते ने आप सबनो घणेमा स्वागत करो हां अमरे आज ने कार्यक्रम घुमर में
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને એકના વિષય ને હાથે આજના કાર્યક્રમ ને માધ્યમથી કે અંજલી બોન આપણે વાત કરવા રહ્યા કે આપણે જે બોને હે એ થાકી ભી જાય હે તો આપણે ઘર મે જે દેખભાલ કરવા વાળા જે મનક હે એની દેખભાલ કોણ કરેગા
0: હોપે તો જાગૃતિ બોન આપણે દેખો હ કે આપણે સમાજ મે આપણી જે બોને હે એના ને પ્રાચીન કાલ તક કે ત્યાગ સેવા ને મમતા ને પ્રતીક માન્યો જાય હે ઈમા બહેન પત્ની બેટી હર રૂપ મે સબને દેખભાળનું દાયિત્વ ઉઠાવે હે પણ આપણે ક્યારે વિચાર કર્યું હે જાગૃતિ બોન કે જે દેખભાળ કરે હે સબની એની દેખભાળ કોણ કરે કેમ કે આજના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે સપ્તકી વધારે આ જરૂરી થઈ ગયો હે જે વખત આપણી જે બોને હે એ ઘરના કામને હાથે બારતેના કામ બી કરી દી હે તે વખત એની અનદેખી ને એ થકાન જે હે એ એની શિકાર થઈ રહી હે
1: હવે
0: તો એવા મેં આજ આપણે કાર્યક્રમમાં એ જ વાત કરાંગા કે આપણી બોનની દેખભાળ કોણ કરે ને આ કર્તવ્ય આપણે પરિવાર સમાજને હરતે નિભાવવું શું
1: હવે અંજલિ બેન તો આ વાતે તો આપણે કરંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળેલા કે તમારે કરા આપણી વાતે
0: હવે
1: બને આપ સબ સાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માં

0: અંજલિ બોલ ગીત તો આઈશું પૂરું ના ગીતની બાર એક વખત ફરી આપણી ગુણોનું આપણે સ્વાગત કરું હા આપણા આજની કાર્યક્રમ ઘુમર મેં
1: હવે
0: જેમ કે ગીત કે પહેલા આપણે વિષય બતાડો તો કે આજે આપણે વાત કરવા વાળા કે ઔરત ભી થાકે હે તો આપણે ઘર મેં જે દેખભાલ વાળા હે એની દેખભાલ કોણ કરે જેમ કે ઘર સમાજ ને પરિવાર ની રીઢ માની જવા વાળી ઔરત અક્સર સિર્ફ કર્તવ્ય બની રહી જા હે માં બહેન પત્ની બેટી હર રૂપ મેં ઈ બીજાની જિમ્મેદારી ઉઠાવે હે પણ કેને સોચ્યું હે જે હર ઇન્સાન ની દેખભાલ કરી રહી હે તો એની દેખભાલ કોણ કરે
1: હવે ચક્રતિબન આપણે સહી કીધું આપણે દેખો હા કે આપણી જે ગુણ હે ઘરમાં ગૃહિણી હો યા પછી આપણે બહારતે નોકરી પેશા મેં હો એ હંમેશા અપેક્ષા એનંતકી આસ રહે હે કે એ પરિવારની જિમ્મેદારી ઉઠાવે કઈ વખત વોરની સોરાની હાવ હારોઝીની સમાજની આસ ઉમેદ રહે હે ને એની ઉમેદ માટે એ આપણે દેખો હા કે ઘણા કની સમસ્યા થકી ગ્રસિત થઈ છે હે
0: હવે
1: એ ખુદ માટે ધ્યાન નથી આલતી એ ટાઈમ માટે આરામ નથી કરતી સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્થિતિ ભી એનાની નજરઅંદાઝ ઘણી વખત થઈ જાય હે આપણે દેખો હા કે થકાન જે હે એ શારીરિક જ નથી રહેતી માનસિક ને ભાવનાત્મક થકાનનું જે અસર હે એ ભી આપણી બોનો માટે ઘેરું પડે હે જઈ વખત રોજાના આપણી બોને વના પ્રશંસા વને આરામ વને કાંઈ ખાધે પીધે ઘણા લોકોનું કામ કરે હે તે વખત એ મય ને મય તૂટી જાય હે આપણે જે બોને હે એ આપણા દર્દની છુપાવીની હમેશા મુસ્કરાતી હોય આપણાને દેખાય હે પણ આ સ્થિતિને અગર આપણે ભીતર થકી દેખાંગા તો આપણે દેખાંગા કે આપણે જે બોને હે એ આની સબ ચીજને વિશારી વિશારીને મય થકી તૂટે હે ને એને કારણ એનાનું જે સ્વાસ્થ્ય હે એ ઘણું ખરાબ થાય હે
0: હવે અંજલિ બોલ આપણે દેખા અંજલિ બોલ કે માં કારે થાકતી નથી એને એ સહન કરી જા હે આ ઈ તો મજબૂત હે આ વાક્ય સાંભળવામાં ઘણું પ્રેરણાદાયક લાગે હે પણ અસલિયત મેં આ સમાજની કેવી સોચ દર્શાવે હે જે બોનાને સંઘર્ષ નજરઅંદાજ કરી રહી હે ઔરત હર રિશ્તેને સંભાળી રહી હે પરિવારની રીઢ હે એની થકાન અક્સર કોઈ દેખતું નથી એ હેતનું ધ્યાન રાખે હે પણ એનું ખ્યાલ કોણ રાખે હે આપણી સંસ્કૃતિમાં બોનાને દેવીનો દરજો મળ્યો હે પણ સિર્ફ પૂજા કરવા થકી એની થકાવટ નથી મળતી અંજલિ બોલ ઔરત ભી એક ઇન્સાને બોને જેને ભૂખ લાગે હે જેને નિંદર આવે હે એ ભી બીમાર થાય

0: થાકી જાય હે પણ અક્સર આ કહેવાની ઇજાજત એને નથી આવતા જુલો ચોકો ઓફિસ સોરની દીકરી બુઝુર્ગની સેવા તહેવારની તૈયારી આપણે જે પોની હર કામને જિમ્મેદારી થકી નિભાવે હે પણ આ જિમ્મેદારી ને બી વેસ મે ખુદને ઈ ખોઈ દેવે હે
1: હવે ચક્રતિબુન આપે સહી કીધું આયસ વાત કરો કે કેમ જરૂરી હે દેખભાલ કરવા વાળાની દેખભાલ તો કેવું ચંગા કે અગર આપણી જે ભૂને હે એ સ્વયં થાકી જાય હે બીમાર પડી જાયગા એ ખુદ તૂટી જાયગા તે બીજાની મદદ હરતે કરેગા એની સાથે આપણી જે ભૂને હે એને ભી આરામ માનસિક શાંતિ ને સહયોગની એટલી જ જરૂરત રહે જેટલી બીજા મનકને રહે અગર આપણે એને નજરઅંદાઝ કરી દો તો આપણે દેખો કે પૂરા પરિવારની જે નીવ હે એ કમજોર પડી જા કેમ કે આપણે દેખો કે આપણે હેત તો ઘરનું કામ જે હે એ આપણી ભૂને કરે હે ને ઘણી જિમ્મેદારી તકે કરે હે જે વખત ઘરમાં કોઈ બૈરી બીમાર પડે તો આપણે દેખો કે ઘર અસ્તવ્યસ્ત થઈ જા ઘરમાં આપણે દેખો કે ખાવાના કોઈ ઠેકાણો નથી રહેતો ઘરમાં સાફ સફાઈનો કોઈ ઠેકાણો નથી રહેતો એવા મેં અગર આપણી જે ભૂને હે એને સ્વાસ્થ્યની બી દેખભાલનું ઘર પરિવાર વાળા મન જિમ્મેદાર રહેગા એના કર્તવ્યને નિભાવેગા તો આપણે દેખાંગા કે અણી સમસ્યા થકી આપણી જે ભૂને હે એ બચી પાએગા
0: હવે અંજલિ પણ થકાવટ સિર્ફ શરીર નથી થતી આપણી ભૂનાની થકાન સિર્ફ બહારી નથી રહેતી એ એક અદ્રશ્ય બહુ છે જિમ્મેદારીઓનો બહુ છે સમાજને તાનાનો બહુ છે અપેક્ષાઓનો બહુ છે અને સબકી મોટી વાત કે ખુદને સાબિત કરવાનો બહુ છે અગર ઘરમાં સાફ સફાઈ નથી તો કોઈ ભી આવેગા તો પૂછેગા કે હેત દાડો હું કરતી હતી સોરા કમઝોર હે તેમ કહેગા માં પરવરિશ અસલ તરીકા થકી નથી કરતી અગર થાકીને એ રોઈ રહી હે તેને કોઈ હુણવા વાળું નથી ઔરત થઈને એટલી કમઝોર થઈ જાય કે આપણી વાત કેને ભી નથી કહી શકતી ઘણી બોને દાંત કાઢે અંદર થકી તૂટી ચૂકી હોગા તો ભી એનાને પાસે સમય નથી રહેતો ખુદ બને એનાની જે ભાવના હે એ વ્યક્ત કરવાની એને આઝાદી નથી એના જે આંસુ હે એને જે ઘરના મનક હે એ નાટક કહી દે હે એને ચુપ્પીને હમસદારી માન્યું જા હે આ માનસિક દબાવનું અસર એને સ્વાસ્થ્ય માટે ભી પડે હે ડિપ્રેશન એન્ઝાયટી થકાન સિર દર્દ નિમની આપો આ સબ એને જીવનનો હિસ્સો બની જાય પણ અક્સર અનદેખો કર દે હે
1: હવે ચક્રતિબેન આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણી બોને થકી ઘણી અસલ વાતે ચાલી રહી હે કે આપણી બોને ભી થાકે હે દેખભાલ કરવા વાળા જે મનક હે એની દેખભાલ કોણ કરે તો આના વિશે માટે અગાડી ભી આમસ આપણે વાત કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે એક ઓર ગીત હમરાવી દો
0: હવે તો હમરા ગીત ને મોરે કરા આપણી વાતે

0: જાગૃતિપુર ગીત તો આશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે હરતે આપણી બોની બી થાકી જાય હે ને એનાની દેખભાલ અગર કોઈ નહીં કરે તો એનાને માટે હું પ્રભાવ પડી શકે. આ સવે વાત કરું કે સમાજને પરિવારની આન માટે હું જવાબદારી રહે તો કેવું ચાહુંગા બોન કે હર સદસ્યને જુએ કે આપણી બોનોની મહેનત ને હમઝે ને એનાનું આદર કરે, ઘરના જે કામ હે એનાને સાચા કરે તાકી આપણી બોનોની ખુદને બદલા ટાઈમ મળી
1: પાવે.
0: એને સાથે આપણાને એનાની ઈચ્છાઓને જરૂરતને સાંભળવું હે, એને હાથે એનાની જે સેવાએ હે એનાને બી અનદેખું નથી કરવું. એનાને માનસિક સ્વાસ્થ્ય ને ભાવનાત્મક સ્થિરતા માટે બી આપણાને ધ્યાન આપવું હે. એને સાથે જાગૃતિ બોન આપણી બોનોને બી ખુદને થોડું હમસવું હોગા. જેમ કે આપણી બોનોને ખુદને આરામનું સ્વાસ્થ્યની પ્રાથમિકતા હે એને તય કરવી હોગા. અગર આપણે આવું કરો તો આ કોઈ સ્વાર્થ નથી બલ્કી આપણી જરૂરત હે. બોને આપણાને ના કેવું હેકવું હે, જિંદગી આપણું આત્મસન્માન વધેગા. આત્મ દેખભાલ ભી આપણા બદલે જરૂરી હે જાગૃતિ બોન, કેમ કે આ એક જીવનનો હિસ્સો હે. મદદ માંગવા તકી આપણને કોઈ સંકોચ નથી કરવું. આપણે ભી ઇન્સાન હો, મશીન નથી. ઘણી વખત એવું થાય હે કે આપણી બોને ઘરના વિશે જે મનક હે એના તકી કોઈ કામ બદલે મદદ નથી માંગતી ને એકલી એકલી ખુદ જ કરતી રહે. આપણી બોનને જુએ કે મદદ માંગીને હલી મલીને કામ કરેગા તો કામ વટાઈ જાગા ને આપણી બોને થાકેગા ભી નહીં.
1: હવે અંજલી બોન આપણે દીક કે એક માં આપણે સૌરભ બલ્લે રાત્રે જાગે હે, એક બહેન આપણે ભાઈની હર જરૂરત હમસે હે, એક પત્ની પતિની હર છોટી મોટી વાતોનું ધ્યાન રાખે હે, એક સોરી આપણે માતા પિતાની ઉમેદ બની જાય હે. પણ આપણે દેખ્યું કે કારે ભી એને આપણે પૂછ્યું હે કે તું ઠીક તો હે, કારે ભી એની મનની વાત સાંભળી હે, કારે ભી એને છુટ્ટી આલી હે, આ સબ ચીજે એને તનાવ આલે હે. આજે ભી આપણે દેખ અંજલી બોન કે ઘણા ઘર માં આપણે જે બોને હે એ થકાવટ થઈ જાય ને એને આલસી કહી દે હ, એ અગર આરામ કરે તો એને ફુરસત નું નામ આલતા આપણે. આ સબ સહી ને ભી ચુપ રહે. સમાજ ને આ હમસ હોગા કે ઔરત નું કર્તવ્ય સિર્ફ બીજાની સેવા નથી, એની ખુદની પહેચાન હે. એ કેનિક ની માં કેનિક ની પત્ની તક સીમિત નથી બલકી ખુદની ભી પહેચાન હે. બોને જે વરે આપણી ભાવના સાજા કરે તો એને આપણે ટાળવું નથી બલકી સાંભળવું હે, હમસવું હે. ઘર હો યા બાર તે કામ નું બોજ મળીને વાટવું હે. ઔરત એકલી નથી આ મહેસૂસ કરાવવું હે. આપણે દેખા કે આપણી જે બોને હે એને ખુદ ને બદલે જીવાનું વક્ત આલવું હોગા. એને મનપસંદ શોખ આરામ યા નિંદર બદલે ભી એને સમય આલવો હોગા. એમની કે આખો દાડો આપણે એનન થકી કામ કરાવી રહ્યા જેના થકી ઈ આપણા આપ થકી હીન ભાવના મહેસૂસ કરે.
0: હવે ચક્રતિબુન આપે સહી કીધું, આપણે દેખો હો કે ઔરત થાકે હે આ કોઈ શિકાયત નથી બલ્કી એક સચ્ચાઈ હે. જે સબની સેવા કરે એને ભી સહાનુભૂતિ સહયોગ ને સ્નેહ ની આવશ્યકતા રહે. અગર આપણે એક સશક્ત ને ખુશહાલ સમાજ ની જરૂરત ને મહેસૂસ કરી રહ્યો તો સબ તકી પહેલે આપણને એનાની દેખભાલ કરવી હોગા જે હંમેશા સબની દેખભાલ કરે હે. કેમ કે જે દેખભાલ કરવા વાળું હે અગર ઈ થાકી ગયું તો આપણે દેખાંગા કે હિત તો પરિવાર જે હે ઈ વકરી સાગા.
1: હવે સમાજ માં અક્સર આપણી જે બોન હે એને શક્તિ ની તરફ દેખી જા હે. જે કાર્ય થાકતી નથી હંમેશા બીજા બદલે તૈયાર રહે હે, જે શિકાયત નથી કરતી સબ સહન કરી લેવે હે. પણ આ સોચ અધૂરી હે. ઔરત ભી ઇન્સાન હે, એનામાં ભી ભાવના હે, થકાવટ હે, સપના હે, ઈચ્છાએ હે. સબ થકી મોટી વાત એ કે દેખભાળની જરૂરત રહે. ઔરત નું જીવન ત્યાગ ને સેવા થકી ભર્યું થકું હે. પણ આનો મતલબ આ નથી કે એ સબ કુછ એકલી એકલી કરે. હર બોન બદલે આપણે તીસ ગંગા કે આપણી જે થકાન હે એને આપણે છુપાવવું નથી બલ્કી વતાડવું હે. જે વારે આપણે ખુલીને વાત કરાંગા અંજલી બોન તો એ વારે કોઈ આપણે સામે વાળું ભી આપણી ચીજે હમસેગા, આપણી ભાવનાઓને હમસેગા. કેમ કે જે વારે આપણી બોને ચીજે ને હંપાડે તે વારે એને કોઈ હમસતું નથી. અગર એ ખુલીને વાત કરેગા તો સમાજ ને પરિવાર એની વાત જરૂર સાંભળેગા.
0: હવે ચક્રતિ બોન આપણે સહી કીધું ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમ ને આપણી બોનો થકી ઘણી અસલ વાતે થઈ હે. આશા કરો કે આ હંગરી વાતે આપણી બોનોને ગમી હોંગા. કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડો પણ સાથે પહેલા હમરી લાય કર ગીત ને મોરે પડો સૂટા.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતે ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: એવો કહેવાય જૈવિરે એક બૈરું મજબૂત બને હે, તૈવિરે પૂરો પરિવાર મજબૂત બને હે.
0: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
2: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
0: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
2: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય હંગરી બુને હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
0: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
3: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હોવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: बहन बहनों गीत बाद आप सभी फेरे स्वागत कर रहा हूँ हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में। जिम की बहन बहनों गीत थे की पहले हमें विषय बताड़ियो हतु की आज हमें बात करवा वाला हूँ की आज जो जलवायु परिवर्तन है अना दौर में स्थानीय ज्ञान सामुदायिक प्रयास ने अनुकूल खेती आड़िया पण हेते वदम। अंजलि बोन आपण देखा हूँ की प्रकृति ना जी संकेत है ने आ विज्ञान जो सफर है अना आपणे पूर्वज हता वी अना ने संकेत ने समझता हता। पेड़ों ने पत्तीए पक्षियों व्यवहार ने हवा ने बादल ने बदलती दिशा आ सब अपने पूर्वज ने मार्गदर्शन हता। पण आपण देखा हूँ की आ सब संकेत अवे ना टाइम में अस्थिर थई जाए। मौसम नो चक्र है वो बदलाई गयु है। तापमान आपण देखा हूँ की बढ़ी रही है। वर्षा अनियमित थई गई है। आ स्थिति आपने आ ही काढ़े है की अवे ना टाइम में केवल पारंपरिक ज्ञान ही आपणे बलदे पर्याप्त नती है बल्कि आपणे वर्तमान नी परिस्थिति ने हिसाब खती नवी समझ ने वैज्ञानिक दृष्टिकोण ने हाथ अगाड़ी वधवु है। आ संतुलन आजे खेती ने मजबूत बनावेगा ने आपणे भी आगे वधावेगा।
1: हवे मनीषा बोन आपे सही कीधु आए सबे वात करो तो आपणे मौसम ने अनुसार ज खेती नी योजना बनावी होगा। आपणे टेम माते निर्णय टेम माते फसल नु चयन ने बारिश आधारित जे खेती है एने अपनाव्यू होगा क्योंकि मौसम बदलाई गयु है एने अनुसार आपणे खेती ने भी आपणे बदलवो होगा। अगर वर्षा देर उदी थाय है तो बुवाई प्रभावित थई जा अगर वधारे पानी पड़ी जा तो अपनी फसल खराब थई जा एवं एक किसान भाई बुन जो है इन्होंने मौसम ना बदलता पैटर्न ने समझवो होगा ने इन्हें अनुसार योजना करवी होगा। अगर गर्मी नो टाइम वधी गयो है तो जल्दी बुवाई वधारे तापमान सहन करवा वाली जे फसले है ये अपना ने करवी होगा। अगर वर्षा कम थई रही है तो कम पानी में उगवा वाली जे किस्में है इन्होंने अपना ने चयन करवो होगा। भाईन बनो आ बदलाव केवल विकल्प नहीं बल्कि आवा वाला टाइम की जरूरत है क्योंकि अगर आपने मौसम ने अनुसार खेती करेंगा इन अनुसार योजना बनावांगा तो आपने लाभ मिलेगा तो आपने जे खेती है ये अपने कही सकते कि घाटा नो सोदो थई सका।
0: હવે અંજલિબોન એને સાથે ભાઈન બોન ને કેવું ચાંગા કે વણને પરંપરાગત બીજનો ઉપયોગ કરવો હે વણને સુરક્ષિત ભવિષ્યની નેવ સ્થાનીય બીજો મે છુપી સહનશીલતા ને આત્મનિર્ભરતા ને પરંપરાગત બીજોનું ચયન અને પ્રક્રિયાનો સખુદ મહત્વપૂર્ણ હિસ્સો હે સ્થાનીય ને પારંપરિક જે બીજ હે વી કેવલ ફસલ માટે જ નથી બલ્કિ પેઢીઓ ને અનુભવ ને જ્ઞાનનો સંગ્રહ ભી હે આ બીજ હે વી આપણે ક્ષેત્રની મિટ્ટી જલવાયુ ને પરિસ્થિતિઓ ને અનુસાર અસલ રહે હે એમ કરતી આપણે કહી શકો કે એમાં હુકુ સહન કરવાનું ને પાણીની કમી હોવાને બાદ બી વધવાનું ને કીટક હતી લડવાની ક્ષમતા રહે એ વધારે રહે. અંજલિબોન આદિવાસી સમુદાયમાં દેશી બીજનો જો સંરક્ષણ હે ને ઉપયોગ હે વણને ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલ્કિ વણને આત્મનિર્ભર ને સંસ્કૃતિની પહેચાનને ભી મજબૂત કરે હે. આજે આપણે ભાઈ બહેનોને જરૂરત હે કે વે અણ બીજને અપનાવીને બીજક હતી ભી સાંજા કરી ને નવી પેઢીઓ તક ભી પહોંચાવે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતે કરી રહ કે જલવાયુ પરિવર્તનના આણા ટેમ મેં આપણે સ્થાનીય જ્ઞાન ને સામુદાયિક પ્રયાસ અનુકૂળ ખેતીની દિશામાં હળતે અગાડી વધ ને આનો હું ફાયદો થઈ શકે તો આના વિશે માટે ઘણા કની વાતે અગાડી બી આપણે ભાઈન બોન થી કે આપણે આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈન બોનોને આપણે હામરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો ભાઈન બોનો હામળો આ ગીત

0: પૂરો નણ ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફર કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કને વાતને જાણ્યો કે હરતે આપણને પરંપરાગત જ્ઞાન ને નહીં સમજને વૈશ્વિક સંતુલન બનાવીને રાખવું હોગા એને સાથે આપણે જાણ્યું કે આપણને મોસમ ને અનુસાર ખેતીની યોજના કરવી હોગા એને સાથે મનીષાબુન આપણે એ બી આપણા ભાઈ બહેનોને બતાડ્યું કે પરંપરાગત બીજ આપણે બદલે હેતે જરૂરી હે આ સવે વાત કરો જીવિત મિટ્ટી ને મજબૂત ફસલ ની તો ભાઈ બહેનો મિટ્ટી સ્વસ્થ રહેગા તો આપણી ખેતી જે રહે એ અસલ થાકા અગર મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો ફસલ ભી મજબૂત નહીં થઈ શકે આપણે કેવું ચંગા ભાઈ બહેનો ને મનીષા બોન કે જલવાયુ પરિવર્તન જે થઈ રહ્યું હે એન મે અગર આપણી મિટ્ટી સ્વસ્થ નહીં હોગા તો આપણને ઘણા કાના નુકસાન હે જૈવિક તત્વ તકી ભરપૂર મિટ્ટી જે રહેગા એ વધારે ટાઈમ સુધી આપણી જે ચીજે હે એને રોકીને રાખી શકેગા પોતાને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરેગા ને આને બદલે આપણને ગોબરની ખાદ કમ્પોસ્ટ હરી ખાદ ફસલ અવશેષનો ઉપયોગ કરવો હોગા જે આની મિટ્ટી બદલે ઘણા જરૂરી હે એને સાથે આપણે જે રાસાયણિક ખાદ હે એનો વધારે ઉપયોગ નથી કરવો કેમ કે આ આપણી મિટ્ટીને કમજોર કરી દે હે ને મિટ્ટી મેં જે જલ ધારણ કરવાની ક્ષમતા રહે હે ને જે એની ઉર્વરતા રહે હે એને કમ કરી દે હે એટલે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર આપણને મિટ્ટીને જીવિત રાખવું હે એનું પોષણ બનાવીને રાખવું હોગા જે જલવાયુ પરિવર્તનની ખિલાફ લડવા મેં ખુદને મજબૂત બનાવી શકેગા
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનને જળ સંરક્ષણ કરવું હે ને હર પાણીની બૂંદની મહત્વને સમજવું હે આપણે દેખો કે જળ સંરક્ષણ આજે ખેતીની સખતથી મોટી જરૂરત બની ચૂક્યું હે ખાસ કરીને આપણે દેખો કે ઘણા ક્ષેત્રમાં પાણીની કમી હે વા હર બૂંદનું મહત્વ હે વો વધારે વધી જાય હે આપણે પરંપરાગત તરીકા ખતી મેળબંધી કરવી હે ખેતો માટે તાલાબ બનાવવા હે ચેક ડેમ બનાવવા હે ને મલ્ચિંગ ને અપનાવવું હે આ કેવલ પાણી નથી રોકતી બલકે આ મિટ્ટીની નમીને બી બનાવીને રાખે હે બહેન બોનો અગર આપણે ખેતરની નમી બની ખતી રહેગા તો વણા ખતી આપણે ફસલ હે વે હુકાયગા ની ને સમય માટે જીવિત બી રહી શકેગા ને એને સાથે આપણે કેવું ચાંગા કે ઉત્પાદન માટે બી અસર નહીં પડેગા અંજલિ બોન એની સાથે અંજલિ બોન આપણે દેખો કે આદિવાસી સમુદાય હિ વી પેલ ખતી આ કઈ પરંપરાગત જળ સંરક્ષણ ઉપાય હિ વી કરતા આવી રહી હે જેને આપણે ફેર ખતી અપનાવવાની ને મજબૂત કરવાની આવશ્યકતા હે ભાઈ બહેનો આ ન કેવલ ખેતીને સુરક્ષિત બનાવે હે બલકે આ પૂરા ક્ષેત્રને જળ સ્તરને બી વધાવે હે ને હદારે હે
0: હવે મનીષાબોન આપે સે કીધું આ સગર વાત કરો હું ફસલની વિવિધતાની તો ભાઈ બહેનો આપને કેવું ચંગા કે આ જે ચીજે હે આપણેના ટાઈમમાં ઘણી જરૂરી હે
1: હવે
0: જોખમમાં સુરક્ષા જે હે એ ફસલ વિવિધતા જલવાયુ સંકટને ટાઈમમાં આપણા સુરક્ષા કવચને વાણી કામ કરેગા અગર કિસાન ભાઈ બહેન કેવલ એક જ ફસલ માટે નિર્ભર રહેગા તો આપણે દેખુંગા કે એ ખરાબ થવા બાદ એને ઘણું નુકસાન ઉઠાવવું પડેગા પણ ખેતમાં અલગ અલગ પ્રકારની ફસલે જેમ કે અનાજ દાલે તિલહન ને સબ્જી એ ખાતે લગાડંગા તો જોખમ કમ હોગા
1: હવે
0: કહી શકો કે આંતકી એણને કહી શકો કે આંતકી ન કેવલ એણની આર્થિક સુરક્ષા થાગા બલ્કિ આપણે જે પરિવાર હે એણનું પોષણ સ્તર ભી મજબૂત થાગા વિવિધતા આપણે પ્રકૃતિનો નિયમ હે જઈ વખત આપણે આને ખેતીને અપનાવંગા તો આપણે વધારે સ્થિર ને ટિકાઉ પ્રણાલીનું નિર્માણ કરી પંગા પોષણવાળી અણી દિશામાં એક નાની સી પહેલ થઈ શકે જે આપણે ઘરમાં સબ્જીએ ફળ હરે પત્તેદાર સબ્જીએ ઉગાવીને પરિવારને તાજા ને પોષક આહાર ભી ઉપલબ્ધ કરાવેગા ને એને સાથે આપણા ઘરમાં જે સૂરો હે મહિલા હે એના સ્વાસ્થ્ય બદલે ભી જરૂરી રહે
1: હવે
0: બદલતા ટાઈમ મે બજાર મે આપણે દેખ કે ખાદ્ય પદાર્થની જે ઉપલબ્ધતા હે ને કિંમત હે એ બે વધારે થઈ ગઈ હે એવો મે પોષણવાળી એક મજબૂત સુરક્ષા કવચને રૂપમાં કામ કરેગા
1: એને સાથે અંજલિ બોન આપણે ભાઈ બોનને આ સમજવું હોગા કે જલવાયુ પરિવર્તન જેવી બડી ચુનૌતીનું સમાધાન આપણ એકલા નથી કરી શકતા હે એને બદલે આપણે સામૂહિક પ્રયાસની બી આવશ્યકતા હે ગ્રામ સ્વરાજ સમૂહ કિસાન સમૂહ મહિલા સમૂહ અને યુવા મળીને આ સમસ્યાનો જો વિષય હે એને કાફી હદ તક કમ કરી શકે હે અનુભવ સાંજા કરી શકીએ સામુદાયિક નિર્ણય લઈ શકીએ હે ને આણખતિસ બદલાવ આવેગા ને આપણે ખેતી હે વે બી પ્રભાવી બનેગા ને ટિકાઉ બનેગા એને સાથે આપણે દેખો કે સામુદાયની ભાગીદારી જે હે આપણે ખેતીની એક એવી પ્રણાલી વિકસિત કરે હે જેણ ખતે આપણે વર્તમાનની જરૂરતે બી પૂરી થાયંગા ને આવા વાળી પેઢી હે વણન બલદે બી આ સંસાધન સુરક્ષિત રહી પાયંગા
0: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે કહી શકો કે બદલતા ટાઈમ મેં આપણને આ સમજવું હોગા કે આપણને આના ટાઈમને અનુસાર જ ખેતીની તૈયાર કરવું હોય કેમ કે આ વિકલ્પ હે જે આવા વાળી પેઢી બદલે ને આવડેના ટાઈમને આપણે બદલે ઘણું જરૂરી હે વાઇનબોનો એને સાથે આપણને પશુપાલન ભી કરવું હોગા પશુપાલનનું સમન્વય જલવાયુ અનુકૂલ બદલે એક સશક્ત મોડલ થઈ શકે કેવું ચંગા કે પશુ થકી મળવાવાળું ગોબર મૂત્ર આપણે ખેતો મેં જૈવિક ખાદ બનાવે હે આપણે કેવું ચંગા કે ખેત તકી મલવાવરું જે ચારો હે એ આપણે પશુઓ બલ્લે ઉપયોગી રહે તો આ એવું ચક્ર હે જેનતે કી સંસાધન સહી જગ્યા ઉપયોગ થઈ જાયગા ને બાળતાની જે નિર્ભરતા હે એ ભી કમ થાગા તો ભાઈ બનો અમે આપણે ઈસ કેવું ચંગા કે અગર આપણે પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખો ને આપણે સ્થાનીય જ્ઞાનને અપનાવો ને મળી જુલીને આ કાર્ય કરો તો આ જલવાયુ પરિવર્તનની જે ચુનૌતી હે એને આપણે અવસરમાં બદલી પંગા હવે એક આત્મનિર્ભર સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી પંગા
1: હવે અંજલી બોન તો આપણે ભાઈ બોન કથી આના વિશે માટે ઘણા આકાની વાત થઈ ગઈ હે ને આપણે દેખી રહીએ ટેમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું સૂટ તે પડે પણ જાતે કથી પહેલે એક બીજું ગીત સાંભળી લો
0: હવે

0: પુરુન ન્યાણસ ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડસુટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારે અણપત્તા માટે.
1: હવે ભાઈન બોનો અમાર પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આણા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 946005124.
0: તો ભાઈ બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવી શને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

0: कार्यक्रम घूमर हमरवारी अमरी हित्ती बोनो ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
0: राम राम बोने आप हमरे रहो आपनो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणेमां स्वागत करो हो अमारे आज ने कार्यक्रम घूमर में
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને એકના વિષય ને હાથે આજના કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલી બોન આપણે વાત કરવા રહ્યા કે આપણે જે બોને હે એ થાકી ભી જાય હે તો આપણે ઘર મે જે દેખભાલ કરવા વાળા જે મનક હે એની દેખભાલ કોણ કરે કા
0: હવે તો જાગૃતિ બોન આપણે દેખો હો કે આપણે સમાજ મે આપણી જે બોને હે એના ને પ્રાચીન કાલ થકી ત્યાગ સેવા ને મમતા ને પ્રતીક માન્યું જાય હે ઈમા બહેન પત્ની બેટી હર રૂપ મે સબને દેખભાલનું દાયિત્વ ઉઠાવે હે પણ આપણે ક્યારે વિચાર કર્યું હે જાગૃતિ બોન કે જે દેખભાલ કરે હે સબની એની દેખભાલ કોણ કરે એમ કે આજના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે સપ્તકી વધારે આ જરૂરી થઈ ગયો હે જઈ વખત આપણી જે બોને હે એ ઘરના કામને હાથે બહાર તેના કામ બી કરી રહી હે તે વખત એની અનદેખી ને એ થકાન જે હે એ એની શિકાર થઈ રહી હે
1: હવે
0: તો એવા મેં આજે આપણે કાર્યક્રમમાં એ જ વાત કરંગા કે આપણી બોનોની દેખભાલ કોણ કરે ને આ કર્તવ્ય આપણે પરિવાર સમાજને હરતે નિભાવવું જોઈએ
1: હવે અંજલિ બોન તો આ વાતે તો આપણે કરંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળેલા કે મોરે કર આપણી વાતે
0: હવે
1: બોને આપ સબ સાંભળતો રહો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: અંજલિબોન, ગીતતા આઈશો પુરુનાના ગીતને બાદ એક વખત ફેરી આપણી બોનોનું આપણે સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: અને
0: જેમ કે ગીતકે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહ્યા કે ઔરત ભી થાકે હે તો આપણે ઘરમાં જે દેખભાલ વાળા હે એની દેખભાલ કોણ કરે. જેમ કે ઘર સમાજ ને પરિવાર ની રીઢ માની જવા વાળી ઔરત અક્ષર સિર્ફ કર્તવ્ય બની રહી જા હે. માં બહેન પત્ની બેટી હર રૂપ મેં ઈ બીજા ની જિમ્મેદારી ઉઠાવે હે. પણ કેને સોચ્યું હે જે હર ઇન્સાન ની દેખભાલ કરી રહી હે તો એની દેખભાલ કોણ કરે.
1: હવે ચક્રતિબન આપણે સહી કીધું, આપણે દેખો હો કે આપણી જે બોને હે ઘર મેં ગૃહિણી હો યા પછી આપણે બહાર તે નોકરી પેશા મેં હો, એ હંમેશા અપેક્ષા એનંતકી આસ રહે હે કે એ પરિવારની જિમ્મેદારી ઉઠાવે. કઈ વખત વોરની સોરાની હાવ હારોજીની સમાજની આસ ઉમેદ રહે હે ને એની ઉમેદ માટે એ આપણે દેખો હો કે ઘણા કની સમસ્યા તકી ગ્રસિત થઈ છે. હે
0: હવે
1: એ ખુદ માટે ધ્યાન નથી આલતી, એ ટાઈમ માટે આરામ નથી કરતી, સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્થિતિ ભી એની નજરઅંદાજ અણી વખત થઈ જાય હે. આપણે દેખો હો કે થકાન જે હે એ શારીરિક સ્થિત રહેતી, માનસિક ને ભાવનાત્મક થકાન નું જે અસર હે એ ભી આપણી બોનો માટે ઘેરું પડે હે. જઈ વખત રોજાના આપણી બોને વના પ્રશંસા વને આરામ વને કઈ ખાધે પીધે ઘણા લોકોનું કામ કરે હે, તે વખત એ મહિને મહિ તૂટી જાય હે. આપણી જે બોને હે એ આપણા દર્દની છુપાવીની હમેશા મુસ્કરાતી હોય આપણને દેખાય હે. પણ આ સ્થિતિને અગર આપણે ભીતર થકી દેખંગા તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ આની સબ ચીજને વિશારી વિશારીને મહિ થકી તૂટે હે ને એને કારણ એનાનું જે સ્વાસ્થ્ય હે એ ઘણું ખરાબ થાય હે.
0: હું અંજલિબન આપણે દેખા અંજલિબન કે માં ક્યારે થાકતી નથી એને એ સહન કરી જા હે, આ એ તો મજબૂત હે. આ વાક્ય સાંભળવામાં ઘણું પ્રેરણાદાયક લાગે છે, પણ અસલિયત મેં આ સમાજની કેવી સોચ દર્શાવે છે જે બોનાને સંઘર્ષ નજરઅંદાજ કરી રહી છે. ઔરત હર રિશ્તેને સંભાળી રહી છે, પરિવારની રીઢ હે, એની થકાન અક્સર કોઈ દેખતું નથી. એ હેતનું ધ્યાન રાખે હે, પણ એનું ખ્યાલ કોણ રાખે હે. આપણી સંસ્કૃતિ મેં બોનાને દેવીનો દરજો મળ્યો હે, પણ સિર્ફ પૂજા કરવા થકી એની થકાવટ નથી મળતી. અંજલિ બોન, ઔરત ભી એક ઇન્સાન હે બોને, જેને ભૂખ લાગે હે, જેને નિંદર આવે હે, એ ભી બીમાર થાય હે ને થાકી જાય હે, પણ અક્સર આ કહેવાની ઇજાજત એને નથી આવતા. ચૂલો ચોકો, ઓફિસ, સૂરની દેખરેખ, બુઝુર્ગની સેવા, તહેવારની તૈયારી, આપણી જે બોન હી હર કામને જિમ્મેદારી થકી નિભાવે હે, પણ આ જિમ્મેદારીને ભી વેસમાં ખુદને ઈ ખોઈ દેવે હે.
1: હવે ચક્રતિબન આપે સહી કીધું, આયસ વાત કરો કે કેમ જરૂરી હે દેખભાલ કરવા વાળાની દેખભાલ, તો કેવું ચંગા કે અગર આપણી જે બોને હે એ સ્વયં થાકી જાય હે, બીમાર પડી જાયગા, એ ખુદ તૂટી જાયગા, તે બીજાની મદદ હરતે કરેગા. એની સાથે આપણી જે બોને હે એને ભી આરામ, માનસિક શાંતિ ને સહયોગની એટલી જ જરૂરત રહે જેટલી બીજા મનકને રહે. અગર આપણે એને નજરઅંદાજ કરી દો તો આપણે દેખ કે પૂરા પરિવારની જે નીવ હે એ કમજોર પડી જા. કેમ કે આપણે દેખ કે આપણે હેત તો ઘરનું કામ જે હે એ આપણી બોને કરે હે ને ઘણી જિમ્મેદારી થકી કરે હે. જે વખત ઘરમાં કોઈ બૈરી બીમાર પડે તો આપણે દેખ કે ઘર અસ્તવ્યસ્ત થઈ જા. ઘરમાં આપણે દેખો કે ખાવાના કોઈ ઠેકાણો નથી રહેતો, ઘરમાં સાફ સફાઈ નો કોઈ ઠેકાણો નથી રહેતો. એવામાં અગર આપણી જે બોને હે એને સ્વાસ્થ્યની ભી દેખભાળનું ઘર પરિવાર વાળા મન જિમ્મેદાર રહેગા, એના કર્તવ્યને નિભાવેગા, તો આપણે દેખંગા કે અણી સમસ્યા થકી આપણી જે બોને હે એ બચી પાએગા.
0: હવે અંજલિ બોન, થકાવટ સિર્ફ શરીર નથી થતી, આપણી બોનાની થકાન સિર્ફ બહારી નથી રહેતી, એ એક અદ્રશ્ય બોજ છે. જિમ્મેદારીઓનો બોજ છે, સમાજને તાનાનો બોજ છે, અપેક્ષાઓનો બોજ છે, અને સબથી મોટી વાત કે ખુદને સાબિત કરવાનો બોજ છે. અગર ઘરમાં સાફ સફાઈ નથી તો કોઈ ભી આવેગા તો પૂછેગા કે હેત દાડો હું કરતી હતી. સોરા કમજોર હે તો એમ કહેગા માં પરવરિશ અસલ તરીકા થકી નથી કરતી. અગર થાકીને એ રોઈ રહી હે તો એને કોઈ હુણવા વાળું નથી. ઔરત થઈને એટલી કમજોર થઈ જાય કે આપણી વાત કેને ભી નથી કહી શકતી. ઘણી બોને દાંત કાઢે અંદર થકી તૂટી ચૂકી હોગા તો ભી એનાને પાસે સમય નથી રહેતો ખુદ બદલે. એનાની જે ભાવના હે એ વ્યક્ત કરવાની એને આઝાદી નથી. એના જે આંસુ હે એને જે ઘરના મનક હે એ નાટક કહી દે હે. એને ચુપ્પીને હમસદારી માન્યું જા હે. આ માનસિક દબાવનું અસર એને સ્વાસ્થ્ય માટે ભી પડે હે. ડિપ્રેશન, એન્ઝાયટી, થકાન, સિરદર્દ, નીંદ નહીં આવવું, આ સબ એને જીવનનો હિસ્સો બની જાય, પણ અક્સર અનદેખું કર દે હે.
1: હવે ચક્રતિબન આપે સહી કીધું, તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણી બોને થકી ઘણી અસલ વાતે ચાલી રહી હે કે આપણી બોને ભી થાકે હે, દેખભાલ કરવા વારા જે મનક હે એની દેખભાલ કોણ કરે. તો આના વિષય માટે અગાડી ભી આમસ આપણે વાત કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનાને આપણે એકુરગી થમરાવી દો.
0: હવે તો હમરા કીતને મોરે કર આપણી વાતે.

0: જાગૃતિ બુન ગીત તો આશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે હરતે આપણી બોને ભી થાકી જાય હે ને એનાની દેખભાલ અગર કોઈ ન કરે તો એનાને માતે હું પ્રભાવ પડી શકે આયે સવે વાત કરું કે સમાજ ને પરિવાર ની આન માતે હું જવાબદારી રહે તો કેવું ચંગા બોન કે હર સદસ્ય ને જુએ કે આપણી બોનની મહેનત ને હમઝે એનાનું આદર કરે ઘરના જે કામ હે એનાને સાચા કરે તાકી આપણી બોનની ખુદ ને બદલા ટાઈમ મળી પા એને સાથે આપણને એનાની ઈચ્છાઓ ને જરૂરત ને સાંભળવું હે એને હાથે એનાની જે સેવાએ હે એનાને ભી અનદેખું નથી કરવું એનાને માનસિક સ્વાસ્થ્ય ની ભાવનાત્મક સ્થિરતા માટે ભી આપણને ધ્યાન આલવું હે એની સાથે જાગૃતિ બોન આપણી બોનને ભી ખુદને થોડું હમસવું હોગા જેમ કે આપણી બોનને ખુદને આરામનું ને સ્વાસ્થ્યની પ્રાથમિકતા હે એને તય કરવી હોગા અગર આપણે આવું કરો તો આ કોઈ સ્વાર્થ નથી બલકી આપણી જરૂરત હે બોને આપણને ના કેવું શીખવું હે જિંદગી આપણું આત્મસન્માન વધેગા આત્મ દેખભાલ ભી આપણા બદલે જરૂરી હે જાગૃતિ બોન કેમ કે આ એક જીવનનો હિસ્સો હે મદદ માંગવા થકી આપણને કોઈ સંકોચ નથી કરવું આપણે ભી ઇન્સાન હો મશીન નથી ઘણી વખત એવું થાય હે કે આપણી બોને ઘરના વિશે જે મનક હે એના થકી કોઈ કામ બદલે મદદ નથી માંગતી ને એકલી એકલી ખુદ જ કરતી રહે તો આપણી બોનને જુએ કે મદદ માંગી ને હલી મલીને કામ કરેગા તો કામ વટાઈ જાગા ને આપણી બોને થાકેગા ભી નહીં
1: હવે અંજલિ બોન આપણે દીક કે એક માં આપણે સૂરજ બદલે રાત્રે જાગે હે એક બહેન આપણે ભાઈ ની હર જરૂરત હમસે હે એક પત્ની પતિ ની હર છોટી મોટી વાતો નું ધ્યાન રાખે હે એક સૂર્ય આપણે માતા પિતા ની ઉમેદ બની જાય હે પણ આપણે દેખ્યું કે કારે ભી એને આપણે પૂછ્યું હે કે તું ઠીક તો હે કારે ભી એની મન ની વાત હમરી હે કારે ભી એને છુટ્ટી આલી હે આ સબ ચીજે એને તનાવ આલે હે આજે ભી આપણે દેખ અંજલિ બોન કે ઘણા ઘર માં આપણે જે બોને હે એ થકાવટ થઈ જાય ને એને આલસી કહી દે હ એ અગર આરામ કરે તો એને ફુરસત નું નામ આલતા આપણે આ સબ સહી ને ભી એ ચુપ રહે સમાજ ને આ હમસ હોગા કે ઔરત નું કર્તવ્ય સિર્ફ બીજાની સેવા નથી એની ખુદ ની પહેચાન હે એ કેનિક ની માં કેનિક ની પત્ની તક સીમિત નથી બલકી ખુદ ની ભી પહેચાન હે બોને જે વરે આપણી ભાવના સાચા કરે તો એને આપણે ટાળવું નથી બલકી હમબરવું હે હમસવું હે ઘર હો યા બારતે કામ નું બોજ મળીને વાટવું હે ઔરત એકલી નથી આ મહેસૂસ કરાવવું હે આપણે દેખા કે આપણે જે બોને હે એને ખુદ ને બદલે જીવાનું વક્ત આલવું હોગા એને મનપસંદ શોખ આરામ યા નિંદર બદલે ભી એને સમય આલવો હોગા એમની કે આખો દાડો આપણે એને થકી કામ કરાવી રહ્યા જેના થકી ઈ આપણા આપ થકી હીન ભાવના મહેસૂસ કરે
0: હવે ચક્રતિ બોન આપે સહી કીધું આપણે દેખો હો કે ઔરત થાકે હે આ કોઈ શિકાયત નથી બલકી એક સચ્ચાઈ હે જે સબની સેવા કરે એને ભી સહાનુભૂતિ સહયોગ ને સ્નેહ ની આવશ્યકતા રહે અગર આપણે એક સશક્ત ની ખુશહાલ સમાજ ની જરૂરત ને મહેસૂસ કરી રહો તો સબ થકી પહેલે આપણને એનાની દેખભાલ કરવી હોગા જે હંમેશા સબની દેખભાલ કરે હે કેમ કે જે દેખભાલ કરવા વાળું હે અગર ઈ થાકી ગયું તો આપણે દેખંગા કે હિત તો પરિવાર જે હે ઈ વકરી સાગા
1: હવે સમાજ માં અક્સર આપણી જે બોન હે એને શક્તિ ની તરફ દેખી જા હે જે કાર્ય થાકતી નથી હંમેશા બીજા બદલે તૈયાર રહે હે જે શિકાયત નથી કરતી સબ સહન કરી લેવે હે પણ આ સોચ અધૂરી હે ઔરત ભી ઇન્સાન હે એનામાં ભી ભાવના હે થકાવટ હે સપના હે ઈચ્છા હે ને સબ થકી મોટી વાત એ કે દેખભાલ ની જરૂરત રહે ઔરત નું જીવન ત્યાગ ને સેવા થકી ભર્યું થકું હે પણ આનો મતલબ આ નથી કે એ સબ કુછ એકલી એકલી કરે હર બોન બદલે આપણે તીસ ગંગા કે આપણી જે થકાન હે એને આપણે છુપાવવું નથી બલકી બતાડવું હે જે વારે આપણે ખુલીને વાત કરાંગા અંજલિ બોન તો એ વારે કોઈ આપણે હામે વાળું ભી આપણી ચીજે હમસેગા આપણી ભાવનાઓને હમસેગા કેમ કે જે વારે આપણી બોને ચીજે ને હંપાડે તે વારે એને કોઈ હમસતું નથી અગર એ ખુલીને વાત કરેગા તો સમાજ ને પરિવાર એની વાત જરૂર સાંભળેગા
0: હવે ચક્રતિ બોન આપણે સહી કીધું ત્રણ પ્રકાર થકી આજે કાર્યક્રમ માં આપણી બોનો થકી ઘણી અસલ વાતે થઈ હે આશા કરો હો કે આ હંગરી વાત આપણી બોનોને ગમી હોંગા કેમ કે ટેમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લઈ કર ગીત ને મોરે પડો સૂટા
1: હોવે